રાજસ્થાની ગીતારો કાર્યક્રમ ગોખડા લઈનેમાં આવી ગયા હા. સૌ પહેલા આડી કાર્યક્રમ રમાયની આપ સબારો ઘણું ઘણું સ્વાગત કરા હા. તો સ્વીકાર કરો સૌ પહેલા ખ્યાતિ ભાઈ સારો ખમ્મા ગણી સા રામ રામ સા. દેખો સા આજ ગોખડા કાર્યક્રમ મેં ભાતિ ભાતીરા ગીત લઈને આવી ગયા હા. તો સૌ પહેલા યો હુણા પ્યારો સો રાજસ્થાની લોકગીત.